આકાશમી બ્રહ્મપુર શ્રોતામાં શુણંતુ પરવર્તી અજલ શુણાવું તુમજો મિલે કંડદાન કરિછંતિ હરિહરન ઓ ચિત્રા સિંહ જાવેદ અખ્તરંક રચનારે શુણિબા એ સુંદર ગઝલટી આપણંક પાઇં।